0: χαρτούλι. Σαν το μη.
1: Σαν το μη.
0: Σαν το μη.
2: Διαούσι, έξι τσλισά. Το πάσε μπικ βεγανάσι. Αιγί τη 12 μιλιμέτριανη λάμινατη, 83 μιλιάρια 88 τέτρι. Κολγκασάτ γαμίτ, 83 λάρι. Βελοσιπέδι, ώρα 89 μιλιάρι. Καρκασούλια ουζί, σχρά 89 μιλιάρι. Έρτα δαουγνισνότ, μιχαούσι, δάβα δεβίστρε. Βάζει σουμπάνι, τζούμπερ, λεζάβα 82. Ουαλίνκ πλάζα.
3: Στραπατ κτυρδεβάτα, αν χαμπιζνέση τουι. Microbanki MVC გთავაზობს ბიზნეს ცესხს უძრავი ქონების ან ავტომობილის უზრუნველყოფით. MVC-ში პროცესები მარტივი, გამჭვირვალე და ადამიანურია. გადაიაზრე შენი ფინანსური საჭიროებები და აირჩიე MVC. MVC Bank წერტილი G.
4: როდესაც ბიზნესი მზადაა განვითარებისთვის. რადიო დარდიმანდის სარეკლამო სამსახური 2-19-20-10.
5: საათის დარდიმანდი.
6: Рубрики спонсория Долабау. Традиционно გამორჩეული და განსხვავებული გემო. ეს რესტორანი Долабаურია. Телефоны 574 477 477.